0: રાતલી છે કે ના
1: રેડિયો માં ન્યૂઝ મુંડે ખબર હોય કે પડી છે
0: જી જી તાસો રાતલી છે ડોક્ટર સાહેબ નખપલ ઈલાજ કુલ છે ઇન્શાઅલ્લાહ અલ્લાહ વ શિફા દેર કી તાસો ચિકન દ્વી ક્લિનિક ચિકન દે જી જી ડોક્ટર નિઝામ સાહેબ નમને રે કરે કના તાસો ચિકન દે દરમાન ક્લિનિક તરાતલી છે જગા જેલ મોણ કે દે ઓર ડોક્ટર સાહેબ ચિકન દે ખોલ ઓપીડી કવી દ 8 ના વાલે તર 4 વજો પૂરે તાસો રાતલી છે
2: જી
0: જી રમન વાલેકુમ